લડી શકે જ. બહેનોની વળકો પેડ ત્રિદેવ યાની કે બ્રહ્મા વિષ્ણુ ન મહેશ કો પ્રતીક માન્યો જાય છે. બળકી જળમાં બ્રહ્માજી તનામાં વિષ્ણુજી અને ઉપરી ભાગમાં શિવજી કો વાસ રહે છે. આયુર્વેદમાં ભી બરગદ કા પેડ કો બડું મહત્વ છે. એકાસી બળ કા પેડ કા શક્તિશાળી ન કાયાકલ્પ કરનાવાળી જડીબૂટી ન માન્યો ગયો છે. એકી છાલસી અને પત્તીના સી દૂધ સી ઔષધિને તૈયાર કરી જાય. બળકો પેડ ઘનો રહે ન એ કઈ સાલ તક જીવિત રહે. પર્યાવરણ કી દ્રષ્ટિથી ભી બળકા પેડ કો બહુત જ્યાદા મહત્વ છે. ક્યુંકિ જે પેડ જેટલો ઘનો રહે વો ઉત્તી માત્રામાં ઓક્સિજન મુક્ત કરે તો એ હમારા પર્યાવરણ કા લેણ ભી બહુત જ અચ્છો માન્યો જાય. બહેનોની હમારી સંસ્કૃતિ પૂર્ણ રૂપથી વૈજ્ઞાનિક પદ્ધતિને પર આધારિત છે. પેડ પૌધા હમારા પર્યાવરણ કા મહત્વપૂર્ણ અંગ છે. એકા લેણ હમ પેડ પૌધાને કી પૂજા કરાય. આજ પેડ પૌધા લગાવણું આરો ભી જ્યાદા મહત્વપૂર્ણ હોઈ ગયો છે. ક્યુંકિ હમને આપણા સ્વાર્થ કા લેણ જંગલ ન ક કાટતા ચલી ગયા. જે કાસી પૃથ્વી કા તાપમાનમાં સાલ દર સાલ વૃદ્ધિ હોતી જઈ રહી. જમીન કો જલસ્તર બહુત નીચે ચલી ગયો. બહેનોની આપસી વાતચીત તો હમ આગ આરો ભી કરાંગા, પણ અભી હમ સુણી લેવાન ઇની માડી લોકગીત જે ખગાયો બેન હેમલતા ઉપાધ્યાયના.